નંદ સભા બાબે શોભા ને સમાડી રેખી સંપંડું નપીકી મળા બધા ખુશ નવે નવી રાત હુઆ તો મીના ખુ મીના દા પઝોર નકી ગયો નવે નવે નવે નવે સમ સમ